0: ઈ કાર્યક્રમના માધ્યમથી અમુક પ્રયાસ કરીએ હે કે આપણા કિસાનો તક એક્સપર્ટની રાય પુગે, જે વિશેષજ્ઞ હે તેનાની વાતે અમુક રેડિયો ટાંડિયા ભીલના એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાનો તક પુગાડી શકીએ. અને આપણો જો કિસાન હે વો એની જો જગાની મેં જો કમી આવી રહી હે તીન પાસો કિકમ હધારી શકે, અને પાસો કિકમ એક આપણી જગાને પાછો સજીવ કિકમ બનાવી શકે તેના બારામાં જાણકારી લઈ શકે. તેની હાથે હાથે હું ચર્ચા બી કરી હે કે કઈની ફસલ જો હે ફાયદામંદ થઈ શકે અમારા કિસાન ભાઈઓને. કેમ કે અગર આપણું દેખી તે અધિકતર આપણા કિસાન ભાઈઓ કન મક્કી દેખા હે, સોયાબીન દેખાઈ જાય, ફેર સેકન્ડ આવું દૂસરી ફસલમાં દેખી તે ઘઉંને સણા દેખાઈ જાય. તેની અલાવા અગર આપણું દેખી તે ફૂલોનો વેપાર જો હે આપણા હા ઘણો કમ થઈ રહ્યો હે. બાકી અલગ અલગ પ્રકારની ખેતી હે જો ઘણી કમ માત્રામાં આપણા એના ઝાબવા જિલ્લામાં દેખાવા માંગે હે. તો કિસાન ભાઈઓ અમુ કોશિશ કરીએ હે કે જરૂરી નહીં મળે કે આપણું જો ખાદ્યાન્ન જો ફસલે હે તેની જ ખેતી કરીએ, લેકિન તેની અલાવા બી આપણે ઝાબવા જગામાં આપણી જગાને આપણું દેખીએ તો અલગ અલગ પ્રકારની કૃષિ બી સંભવ હે. તે કૃષિ કિકમ સંભવતા હે તેની ઉપર આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હે ઝાબવામાં તેને માધ્યમથી બી આપવું તેના તાના વિશેષજ્ઞોને આપણું પૂછી શકીએ કે અમુન કઈની ખેતી કરવી જોવે, કઈની જેના કિસાન ભાઈઓને નહીં પતો હે કે કઈની ફસલ આપણા હોઈ શકે. કેમ કે ત્યાં અધિકતર નિરંતર જો હે રિસર્ચ કરતા રહે હે, સીઝોને કરીને તેની એક પણતારતા રહે કે કઈની ફસલ આપણા એરિયામાં અસર થઈ શકે હે, તેની ડિટેલમાં તેની જાણકારી આપણા કેવી કેના વિશેષજ્ઞો કન ઉપલબ્ધ રહે તો ત્યાંથી બી આપણું તેનાની મદદથી જાણકારી લઈ શકીએ અને આપણા ખેતરોમાં એનો પ્રયોગ કરી શકીએ. તે કિસાન ભાઈઓ આજનો જો આપણા ખેતીવાડીનો યો જો વિષય છે તો હે ફૂલોની ખેતી. ફૂલોની ખેતી અગર આપણો કિસાન કરે હે તો એમાં બી ઘણો ફાયદો આપણા કિસાનોને થઈ શકે. તો આજના એના કાર્યક્રમમાં આપણું જાણવું કે કિકમ અને કઈના ફૂલની આપણે ખેતી કરવી જોવે, અને ફૂલોની ખેતીમાં હું વાતોનો ધ્યાન રાખવું જોવે, કેટલું પાણી લાગે, કે કઈની જમીન હોવી જોવે અને એની પૂરી સંક્ષિપ્ત જાણકારી આજના એના કાર્યક્રમમાં આપું લઉં. એટલે કિસાન ભાઈઓ આપણું આજના એના કાર્યક્રમની શરૂઆત કરીએ અને જાણીએ કે ફૂલોની ખેતી કરીને આપણું કિકમ અધિકથી અધિક લાભ લઈ શકીએ.
1: झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांडिया भील 90.8 FM आपड़ो रेडियो आपड़ी बातें.
2: देश में फूलों के उत्पादन को लेकर खासा महत्व दिया जा रहा है. आज हमारे बागवान कितने ही फूलों से दोस्ती कर चुके हैं. फूलों से दोस्ती का ये हाथ उन्हें आय भी करा रहा है. खुशबू भरे आकर्षण लिए प्रकृति की ये भेंट एक देश से दूसरे देश की यात्रा करती रहती है और हर किसी को लुभाती है. इस समय 60 से भी अधिक देश फूलों का आयात करते हैं तो 50 देश इसके निर्यात से जुड़े हुए हैं. प्रमुख पुष्प आयात करने वाले देशों की बात की जाए तो जर्मनी, अमेरिका, फ्रांस, स्वीडन, कनाडा, नॉर्वे, डेनमार्क आदि का नाम आता है. इस समय विश्व पुष्प आयात का 96% अंश इन्हीं देशों के आंगन में महकता है. भारत में पुष्प उत्पादन एक उभरती हुई विद्या है. किसानों के एक बड़े वर्ग को अब ये बात समझ में आने लगी है कि खेती केवल गेहूं, चावल, गन्ना, चने की ही नहीं बल्कि फूलों की भी की जा सकती है. यही कारण है कि आज देश में कुछ किसान इसे पूरक फसल के रूप में अपनाते हैं तो कुछ बड़े पैमाने पर मूल फसल के रूप में भी फूलों की खेती कर खासा उत्पादन ले रहे हैं. ताजे सर्वेक्षण बताते हैं कि भारत में पुष्प उत्पादन और निर्यात की अपार संभावनाएं हैं. इसी आधार पर फूलों की खेती से रोजगार की नई राहें महक उठी हैं.
0: તો
3: भैया आपने रिपोर्ट देखी और हमने आपको ये भी बताया कि किस तरीके से लगातार दायरा इसका बढ़ता जा रहा है और किसान अब इसकी खेती में रुचि ले रहे हैं क्योंकि इससे उन्हें अच्छी आय भी हो रही है, लेकिन अभी भी बहुत कुछ किया जाना इस क्षेत्र में बाकी है और किसानों के बीच में भी जागरूकता बढ़े इसलिए आज हम इस विषय को लेकर आए हैं। हमारे साथ मेहमानों का पूरा